0: કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અબંખા હાયર સેકન્ડરી સ્કૂલ કૈલા સહર અબ કતાલ ખ્લાઇનાઇ ખુલગજાગ અબ નિયાની શાલ ફ્યગજાખા અબંખા શિલચર ઇંગ્લિશ મીડિયમ હાઇસ્કૂલ તે અબન મિયાન મિયાની શાલન ફ્યગજાગ રેખા અર એમએલએ સંજય માણિક ત્રિપુરા નિબિસિંગ દીખાઇ ફ્યગજાગ મો કુમતી હાંક નિબિસિંગ ખબજા કરબુક બ્લક
1: આશુક જરા સંગ કોકઠમ ખના બાઈખા તાબો સેબગો બરકલામડી ખના લાઈસીવાન એ નાઈટીવો કિસસ બુક આશુક થાય બરક સુપુંગનાની કોઈમંગલાઈ સાંજાખા બુક આશુક થાંકા જુનિયર રિસર્ચ ફેલો એબાકે પ્રોજેક્ટ એસોસિએટ અ બુક આશુસારી માગે ઇરમારી ઇનાની નાંગો એમ એ છીપાસ ઇયાકાબા બી એસ એમ એસ ઇયાકાબા બી ટેક ઇયાકાબા એમ ટેક ફિઝિક બેડેગો ઉનાની નાંગનાઈ કોમુંલાઈ તઈ ઇન્ટરવ્યુ ડેટ દાદા દીડક નુંનાઈ આવો સાલમારી રજાખા અભિસિની ઓગસ્ટ તાલે સાલ નૈચિબરી સાલમારી ઓ કોમુંલાઈ તુમું રનાની ગાંકાઈ રનાની પાઇથક સાલમારી અભિસિની ઓગસ્ટ તાલે સાલ નૈચિથામ સાલમારી જરા આપણ કરિબ ત્રિપુરા યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ સો કિસા પુક્ષા સુથાઈ યો સપુંનાની કોમુંલાઈ સાંજાખા બુક્સા આશુક થાયંકા ફર્સ્ટ વાઇસ ચાન્સેલર રમારી નાની નાંગો બીસીસી એક્સપિરિયન્સ પ્રોફેસર બેડેગો આબો મોડર્ન મેડિસિન બેડેગો નાની નાંગનાઈ ઉમોરંખા કબાંકો ખમાનીનો બીસી ડોક સી સાર કમિબલ નાની પાઇથાક સાલમારી ઓબીસીની સેપ્ટેમ્બર તાલને સાલ સ્ની સાલમારી જરા
0: ATSL yakaba all tripura service liabilities ni bisinti khai online bisinti khai koibla re ni kobokha mahike aro juda juda kabang mano bokcha chuk thai tongo aro assistant engineer civil junior engineer electrical technical officer electrical kai abhaike tongo junior operator company secretary chief financial officer consultant graphic designer technical coordinator accountant cameraman video editor script writer computer assistant monitoring assistant community organizer program manager te obai ke kabang na na oro buk chachuk thai tongo te oro renani shalmaring kha abo khana ni simi chennai nagari tini ni simi chengai ne abo september tal ni nei ji shalmari nei shalmari jora tong nai hinkai oro બરની વેબસાઇટથી રનાની હિંકે બરની વેબસાઇટ ઇંકા https://sofed.tripura.government.in તો થાંગી નઈ નરોક નાઈ માનાન અભાહીકે તંગતે ઇસા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વો ઓર જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ સેલ્સ નિભાગઈ ઓર બુક ચાચુક થાય તંગ બુક ચાચુક થાય કાઈ બસગ આબો સાજાગ્યા ફ્યાબા આબો ઓર રેનાની બાગે પાઇથાક શાલમારી ખા ઓ તાલની નો ઓગસ્ટ તાલની થામ ચીસા શાલમારી જરા
1: ઓ અને યા ફો તંગ ઓએનજીસી ઓ બેબાગે બુક ચાચુક થાય કાઈ નૈસીબ્રયો સપુંગનાની કોઈ મંગલાઈ સાંજા ખા બુક ચાચુક થાય ખા મેડિકલ ઓફિસર હોમિયોપેથી ડોક્ટર એમબીબીએસ અંખે બસાઓ ઉમર ખાજાક રહી કોઈમ્બલા રેનાની પાઇથાક સાલમારી અભિસિને અગસ્ટ તાલની સાલ ચીચાર સાલમારી જરા ટકે તંગ અબકે સફેટ તો બેબાગે બુક આસુક થાય કાઈ રા ચીચાર ઇયા ખાબા 118 બુક આસુક થાય બરક સુકુનાની કોઈમ્બલા સાંજાખા બુક આસુક થાય કોન્ટ્રાક્ચુઅલ આઉટસોર્સ અબુક આસુક થાય નિભાગે રેમારી નાની નાનાઈ બીઈ ઇયા કેબા ડિપ્લોમા ઇયા કેબા ગ્રેજ્યુએટ ખ્લાઇઝાક આકર ઉમર બીસી બ્રિસી બીસી બ્રિસી બા બીસી બાસી એવા કે બીસી स्निसी